0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: दर रोज 10 થી 11 આવો અમારી સાથે.
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
3: RM3 Manoranjan Radio.
1: આવો.
4: નમસ્કાર શ્રોતા મિત્રો,
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું અમે સ્વાગત કરીએ છીએ. અને જ્યાં ક્યાંયથી પણ તમે જોડાયા છો અમારી સાથે, બસ આશા એ જ કરીએ કે તમે બધા જ મજામાં હશો અને આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે ડેફિનેટલી જોડાઈ ચૂક્યા હશો. ભાઈ, આજના આપણા કાર્યક્રમમાં હું છું રત્ના, આવી પહોંચી છું આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમને લઈને. આવો અમારી સાથે પોણા કલાકના આ સફરમાં ગુજરાતી ગીતોની મજા માણીએ. જ્યારે વસંત આવે છે ત્યારે પ્રકૃતિ સુધરી જાય છે, પણ જ્યારે સંત આવે છે ત્યારે સંસ્કૃતિ સુધરી જાય છે. સાચી વાત કે નહીં? તો ચાલો આજના આપણા કાર્યક્રમને મધુર ગુજરાતી ગીતો અને ભક્તિમય ગીતોની સાથે સજાવીએ. પરેશ દાન ગઢવીના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આજનું આ પ્રથમ મધુરમય ગીત તમારા માટે.

શ્રોતાઓ, જ્યારે શુક્રવારનો દિવસ આવે છે ત્યારે એનર્જી ભરપૂર આપોઆપ વધવા લાગે છે, કારણ કે એના પછી બે દિવસની છુટ્ટી પડે છે ને. માટે બસ એન્જોય કરીએ ગુડ મ્યુઝિક, ગુડ એનર્જી, ગુડ પીપલ ઓલ અરાઉન્ડ અસ, ખૂબ જરૂરી હોવું જોઈએ આ લેવલ. અને આ સાથે જ ભૂમિ ત્રિવેદીના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આ આગલું એનર્જેટિક ગીત.

ગુજરાતી ગીતોનો રંગ અનેરો હોય છે, માટે જ તો સરસ મજાના ગીતો દરરોજ દૈનિક રૂપે ચાલે છે આપણા રેડિયો મનોરંજન પર. અને ગુજરાતી ગીતોથી આપણે કહીએ ને કે આપણે આપણી ભૂમિની સાથે, આપણે આપણી સંસ્કૃતિની સાથે જોડાઈ રહ્યા છે. સંઘવી એન્ડ સન્સનું આ આગલું ગીત રંગ ઘેલી રાત આ તમારે

વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત, જ્યાં જ્યાં બોલાતી આપણી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરી ની મહલા.

તો શ્રોતા મિત્રો કેવા લાગી રહ્યા છે ગીતો? આવો અમારી સાથે અને હોપ તમે ગીતોને એન્જોય કરી રહ્યા છો, ગીતો તમને ગમી રહ્યા છે. જીવનમાં જ્યારે કંઈ જ ન બચ્યું હોય ને ત્યારે પણ અમે હંમેશા યાદ રાખજો કે આપણી પાસે હજી ભવિષ્ય તો બચ્યું જ છે. માટે જે આવનારું ભવિષ્ય છે તે માટે આપણે હિંમત કરીએ. સાસણનું આ ગીત હાલો ને ગુજરાત, ચેતન ધનાણી અને અંજલિ બારોટે આપેલો સ્વર.

અમારી સાથે પ્રોગ્રામ તમે માણી રહ્યા છો. શ્રોતાઓ, સફરમાં નીકળવાનું જ્યારે મન થાય ત્યારે બસ નીકળી જવાનું, અને જ્યારે એમાં પણ કોઈ સાથ સારો મજાનો એકદમ આપણે કહીએ ને કે કોઈ દોસ્ત મિત્ર અથવા હમસફર હોય ત્યારે સફરની મજા બમણી થઈ જાય છે. તો ચાલો ભાઈ, અમે છીએ તમારો હમસફર બનવા માટે. આવો અમારી સાથે રેડિયો મનોરંજનના લહેરો પર. મીઠડા મહેમાન આ ગીત જીગરદાન ગઢવી અને રાહુલ મંજરિયાના સ્વરમાં.

એક એનર્જેટિક સમાપન કરવાનું છે આ કાર્યક્રમનું. પાર્થ ભરત ઠક્કર, નિરેન ભટ્ટ, યશિતા શર્મા, સિદ્ધાર્થ અમિત ભવસાર અને આદિત્ય ગઢવીના સ્વરમાં મુકાયેલું આજનું આ છેલ્લું ગીત, જે મારું ફેવરેટ સોંગ છે. આ ગીત તમને પણ ગમતું હશે. બસ એ જ આશાની સાથે આજના કાર્યક્રમને બસ અહીં વિરામ આપતા અમે રજા લેશું. ફરી મળીશું બપોરના 1:45 વાગે. સો ટિલ ધેન એન્જોય કરતા રહો આપણા ગુજરાતી ગીતો, અને આ સાથે જ બસ હસતા રહો, મુસ્કુરાતા રહો. જીવન ખૂબ જ મસ્ત છે, જબરદસ્ત છે.